મારા શીખ્યા સંગરો, દુષ્ટ જીતે ઉઠવા દૂધ પાતા, સકલ મલેશ કરો રણકાતા.